રાજસ્થાની ગીતારો નજરાણો ગોખળા કાર્યક્રમ લેર હાજર હું મું આપરી રેડિયો સાથી પૂર્ણિમા વૈસા આપ સબાને મારો ઘણો ઘણો રામ રામ સા કાર્યક્રમ મેં બાતા ચીતા કરાંગા ઔર હુણાવાંગા રાજસ્થાની લોકગીત તો શરૂ કરાં આપની હુણાવા યો પહેલો લોકગીત તો હુણો સા

અણી લોકગીત રે સાથેહી આજરો ગોખડો કાર્યક્રમ અઠેહી પૂરો હ્યો તો આપ સબ જણા સુવિધાઈ લેવા ફેર મિલેંગા રામ રામ સા અભી આપને સુના કાર્યક્રમ ગોખડા યે આકાશવાણી કા ઉદયપુર કેન્દ્ર હૈ સુબહ કે 11:30 હુએ હૈ આઈએ સુનતે હૈ સુગમ સંગીત તો આપકો સુનવાતે હૈ ચંદન દાસ કી આવાજ મેં યે ગઝલ।